કોઈ ગાલ કઈ ગઈ તે લોક કાંઈ મિતિલે લે બેલે કે મિતિલ લે નદાય મિતિલ તે એમ બેલેંગ દગેમ પુતિંગ અલ ઉલ્લિંગ પારાઈ દગેમ પુતિંગ અલ ઉલ્લિંગ પારાઈ એમ બેલે બેલે અપ્પાય એલ લંબાલ બેલે થી આય સકાઈ મો કુંદે અલન લોક દેંગ આર રખે રહી મરં દગેમ પુતિંગ અલ ઉલ્લિંગ પારાઈ એન ઉલ કોઈતી લઈ વલ ઇંગ એ ઉલ્લે વલ ઉલમત મૈં જ્યા જમ લોક નમ દુએલ નસ કગે પલી નમ જો ચાંગ ઇન દુએલ કોલ ચી કિલમા લેન મ જ્યાર કરો વલ ઇમિતિલ દેં અર આઈલો ઇમિતિલ ઇંગિસ પોલંગીતી દુઓ દુઓ સી જી અસિન જલમ્બો અસિન જલમ્બો બો દુએલ મેલ ને બુલો મત નમ એલ અલબા એલા નમ દોઈની તેયા બો વાલ તેયા કહું કે જંગ એલન અંગ એને પ્યાવો નહીં એ કેમ કગે બો તેની તેર નવસ પેન બી નસ લેલ એલાંગી અલંગી ગીસી કિલમલે કરી નસ જી ઇન ગીઓ જીઓ યાના ઇન દીન તબું ઇન્જા ઇન દુઓ અલ દુઓ દુઓ દુઓ દુઓ તો લઈ અલ દુઓ બત દુઓ બત ના દેમ ઉદુઆલ બકોલ દાય મરંગ કેલા કોલ દા જી દેમ આ રજા ના લા કોલ દા બો ઉદો ગે મરંગ કિલમા આઈ લોંગ ઇન યે નઈ કિંગ હસી કો કે એનં કહો ડુમ રંગ કો નાય કોબ કેલે નમ કુંદે નમ ઉરા કવલિતિયા કેમ કરે તેગે કે ગણના મેં હું એ અલ સે ઇંગલ દૂત લે ઇન્જા ઇન્સી ઇન્જા ઇન્સી ઇન્જની એલસી ઇલ્લા જવી ઇન્સુ નુંબને નામી ઇન્સી એને પ્યાબા દુઓ ઇમ્પ્યા દા કે દોરાસી ઇમ્બા એને પ્યાબા મરંગ